0: 네네.
1: 히랑아.
2: 빠까 히다 히다.
1: 빠까 키나 키. 하 키나 키나.
3: 히나 키나. 아 그때 하 키나 키나.
1: 히나
2: 히다.
3: 히나키.
2: 빠까 히다 히다.
1: 빠까 이나 이나.
2: 히다.
3: 히. 와 뭐지 빠까 히지 빠까 히지.
2: 히다 히다.
3: 아네 마나야.
4: 하이 가메 피츠라.
3: 제나 고려. 제나 고려.
5: 그까 하
3: 베레.
2: 오.
1: 지하테.
2: 지하테.
1: 따라요.
2: 따라요.
1: 보라카.
2: 보아카.
1: 보라카.
2: 보라카.
1: 코치.
2: 코치.
1: 후.
2: 후.
1: 후. 루루히.
2: 후네네.
1: 루루히.
2: 루크리.
1: 루루.
2: 루.
1: 루.
2: 루루.
1: 히.
2: 루루히.
4: 겨우라.
1: 마피시. 마피시 마이코.
2: 마피시.
1: 카무푸츠.
2: 카무푸츠.
1: 하케테. 하.
2: 하.
1: 케.
2: 케.
1: 테.
2: 테. 하케테.
1: 하이. 토케나. 토케나.
2: 토케나.
5: 토케네케네.
1: 우에 우에 누쿠. 우에 우에.
2: 후에 후에.
1: 우.
3: 하이. 후에.
1: 우.
2: 우.
1: 우에 우에 누쿠.
2: 우에 우에.
1: 누쿠.
2: 우에 우에.
1: 누쿠.
2: 우에 우에 롱오.
1: 누쿠.
3: 우에 우에 아빠.
1: 우에 우에 누쿠. 키리아빠.
3: 아, 꼬무츠 고루아타 히.
2: 아.
4: 리마.
3: 나라 이라이 화마 코테 토아 모테 와항아 치와타히 테나 쿠토우 에테네타
2: 테나
1: 하
2: 하 하트 파노
3: 히테 마타 테네타 하
2: 파노 테 케메
3: 츠리 츠리 츠리 츠리 화노 에 와마 쿠가 파카타이 나 테 하레 키네 헤마 히아 노 헤 파카타 타이 노 에 하레 키네 아이 쿠가 마히 타 파츠 파츠 나라 이라 카우아 에타 피치 테 하 Hoki mai ki te ho taka nei o puku hohe me he mea kāre koutou i mōhu eo ko te toa o te wāhanga tuatahi. Aha, ko tēnei taha. Ara, ki te koe te pai o te fi-fi-fi. Mōhi oho.
2: He arawa.
1: Yāore.
3: Wero e wāma ko te wāhanga e hāre kenei ko ngā mahi tau patu patu. Tohea te kupu. Ko te kōrero i tēnei wika ana. Ko rongo au te wairua. Ah, weti weti. Me Pākehā ki te noho a te Māori. Weina, te kupu kōrero, koeira te kōrero i tēnei wiki. Kia kaha, nei te taha whakae, pānia.
6: Kia kaha.
4: Me Pākehā ake te noho a te Māori, kei te whakae mātou, kei te whakae mātou ki tērā kaupapa, ki tēnei kaupapa. Ko te ahu o te noho a te Māori i ēnei wānei, he pēnei. Ka haere... Haere he rāhoroi, haere he rātapu, ka haere mai e te hi whanaunga ki te noho i tō whare. Ka haere rātau e paku waia mai, ka haere noa mai, ka haere poka noa mai. He Māori te rā tikanga, manā ki te manuhiri. Ka rawa kore o pūkoro, ka pakaru o pūkoro, mo te manā ki tanga te take. Hara mai ki te whare Pākehā. Kei ngā tihi o ngā puke, kei ngā taone nui, ka roa te piki ngāke ki te tihi o te puke, kaore ngā Māori e pirangi ki te piki i te puke. No reira, hara mai ki ngā whare o te Pākehā. Ko te ahu o te noho a te Māori, toko whā ka noho ki te whare kotahi. Hara mai ki te whare Pākehā, ko taiki i a rūma e karema, ko taiki i a rūma, he moenga motu hake tō tēnā tō tēnā. Hara mai ki te rūma, tēnā ki te whare pānia. Pākehā noho ai.
3: Ngā pai, Leon etu, te tā whakahe.
6: He moe papa kē tēnei, kei te kōrero kia Pākehā ke tātou i te ahu o tā tātou noho i tēnei wā. E tino whakahe, whakahe rawa atu nei mātou i tēnā kōrero. Kua Pākehā rawa. Te noho a te Māori. Kau e Pākehā ake. Ki te Pākehā ake e tama moumou te pango.
4: O te aha.
6: Te prauri. Tōna paku pango nei.
4: Kōrero moumou.
6: Te pango o Makawe. Moumou. Kāre he take ke kia tātou he Māori. Me he mea ka Pākehā ake tā tātou noho. Kei te Pākehā ake a tātou noho.
4: Pākehā ake.
6: Titiro, ki o tātou kākahu. Kua Pākehā o tātou kākahu. Kua Pākehā o tātou kāinga. Ko koe kai tō kāinga. Ko koe kai tō kāinga. Kau e koe e pātata mai ki taku kāinga. Kua Pākehā rawa tātou. A kai, a waiaro, a tikanga, a aha aha. A reo hoki. Nō reira, me mutu tā tātou noho Pākehā. Me Māori ake te noho.
5: Kei te whakaaia hau ki tēnei mea te noho Pākehā e hoa mā. Peka mai ki runga i a mātou wakarererangi. Kei te hea koe ki te hoi atu ki a